0: ગણપતિ બાપા મોર્યા,
1: મંગલ મૂર્તિ મોર્યા,
0: ગણપતિ બાપા મોર્યા,
1: મંગલ મૂર્તિ મોર્યા,
0: એક દો તીન ચાર,
1: ગણપતિ તેરી જય જયકાર,
0: એક દો તીન ચાર,
1: ગણપતિ તેરી જય જયકાર.
2: વિઘ્ન વિનાશક આ રહે હૈ, આઈએ એકતા ઓર ભાઈચારે કા યહ પાવન પર્વ હમ સબ મિલકર મનાતે હૈ ઓર હમારી શ્રેષ્ઠ સંસ્કૃતિ કા સંવર્ધન કરતે હૈ. રેડિયો મધુબન 90.4 FM કે સભી સુનને વાલો કો ગણેશ ઉત્સવ કી બહોત બહોત શુભકામનાએ.
3: ઓમ શાંતિ. ગણેશ ચતુર્થી કી સભી ભાઈ બહેનો કો બહોત બહોત હાર્દિક બધાઈયાં. સારે ભારત મેં ઓર કહીં કહીં વિદેશ મેં ભી યે પર્વ બહોત હી ઉમંગો કે સાથ મનાયા જાતા હૈ. કઈ લોગ ગણેશ કી પ્રતિમા અપને ઘરો મેં ભી સ્થાપિત કરતે હૈ તાકિ વિઘન નષ્ટ હો જાયે. કુછ મિન્નત માંગ કે રખતે હૈ, ઉન્હે પૂર્ણ કરતે હૈ ઓર ઈચ્છાએં પૂર્ણ ભી હોતી રહેતી હૈ, વિઘ્ન ભી નષ્ટ હોતે રહેતે હૈ. ગણેશ જી કી કહાની તો સબને સુની હૈ, વો વિઘ્ન વિનાશક ભી હૈ તો સિદ્ધિ વિનાયક ભી હૈ, વિદ્યાપતિ અર્થાત બહોત બુદ્ધિમાન ભી હૈ ઓર બહોત શક્તિશાળી ભી હૈ. યે ચાર ક્વાલિટીઝ હૈ, ઉનમે શિવ કે પુત્ર હૈ. બુદ્ધિમાની કી કહાની તો આપ સબ જાનતે હૈ ઉનકી. શિવ પાર્વતી કા ચક્કર લગા દિયા થા, સબ દેવતા તો ભાગે થે પરિક્રમા કરને કે લિયે. તો બુદ્ધિમાની એક કે પ્રતિ સમર્પિત, તો આજ સંસાર મેં વિઘ્નો કી જૈસે સુનામી આ રહી હૈ, પહેલે ઇતને વિઘ્ન નહીં હોતે થે, અભી કહીં પ્રકૃતિ કે વિઘ્ન હૈ, કહીં શારીરિક બીમારીઓ કે વિઘ્ન હૈ, કહીં ધન સંપદા વિઘ્નો મેં હૈ, કઈઓ કી નોકરીઓ કે વિઘ્ન હૈ. તો સબસે બડે વિઘ્ન આજકલ ચલ રહે હૈ સંબંધો મેં ગડબડ, અહમ ભાવ, કોઈ ઝુકના નહીં ચાહતા. હમ સભી કો અપના જીવન નિર્વિઘ્ન બનાના હૈ. દો શબ્દ હૈ યહાં, નિર્વિઘ્ન ઓર વિઘ્ન વિનાશક. જો લંબા કાલ નિર્વિઘ્ન ચલતે હૈ, યાની જીવન મેં કોઈ વિઘ્ન નહીં, ઇસકા અર્થ યે નહીં હોતા કે વિઘ્ન આયેંગે નહીં. વિઘ્ન આતે હૈ લેકિન વિઘ્ન ઉનકો પરેશાન નહીં કરતે, વો ઉન પે સહેજ વિજયી હો જાતે હૈં. તો જો એસે હૈ વો દૂસરો કે વિઘ્નો કો ભી નષ્ટ કરને વાલે હો જાતે હૈં. હમ સભી કો અપને ભી વિઘ્નો કો નષ્ટ કરના હૈ, પરિવાર કે વિઘ્નો કો ભી નષ્ટ કરના હૈ, કામ ધંધો કે વિઘ્નો કો ભી નષ્ટ કરના હૈ. તો પહેલી ચીજ, હમ અપને કો શિવ કા પુત્ર માન લે, જાન લે, હમ શિવ કી સંતાન હૈ, વે હમારે પરમ પિતા હૈ, નિરાકાર હૈ, સર્વશક્તિવાન હૈ. અબ ઉનકી સંતાન કમજોર તો નહીં હો સકતી, હમ ભી બહોત શક્તિશાળી હૈ. પહેલે યે અવેરનેસ, યે સ્મૃતિ હમે અપને કો દેની હૈ, મેં બહોત શક્તિશાળી હું. ઓર જબ હમ ઇસ સ્મૃતિ મેં રહેતે હૈ તો ક્યા હોતા હૈ, હમસે ચારોર શક્તિઓ કે વાઇબ્રેશન્સ ફેલતે હૈ, ઓર યે વાઇબ્રેશન્સ સ્વતઃ હી વિઘ્નો કો નષ્ટ કર દેતે હૈ. યે રહસ્ય, યે સિક્રેટ સભી કો યાદ રખના હૈ. જો લોગ કમજોર હૈ ઉન્હે વિઘ્ન જ્યાદા અનુભવ હોતે હૈ, છોટી સી બાત આ ગઈ પરેશાન હો ગયે, ફિર કલ દૂસરી બાત આ ગઈ ફિર પરેશાન હો ગયે, કહેંગે જીવન મેં બહોત વિઘ્ન હૈ. અબ સભી શિવ કે પુત્ર ગણેશ સ્વરૂપ બન જાય, બહોત શક્તિશાળી, તાકિ વિઘ્નો કો ખેલ સમજે. જીવન મેં પરેશાનિયા તો હૈ, ચેલેન્જીઝ હૈ, લેકિન પાર તો હમે હી કરના હૈ ના, ક્યોંકિ બીજ ભી ઉનકે હમને હી કહીં બોએ હૈ. તો પહેલી ચીજ, हम स्वयं को बहुत शक्तिशाली बनाएं, इसके लिए हमारे पास तो राजयोग की विद्या है, जिसमें हम सर्वशक्तिवान से अपना नाता जोड़ते हैं। उसकी शक्तियां हमें मिलने लगती हैं, हम शक्तिशाली बनते जाते हैं, हमारे वाइब्रेशंस अनेक विघ्नों को नष्ट करने लगते हैं। लेकिन विघ्नों को नष्ट करने के लिए बुद्धिमानी भी चाहिए, अर्थात ईश्वरीय ज्ञान भी चाहिए। दुनिया में भी आपके धंधों में कोई छोटी मोटी बात आ गई, आपको उसका ज्ञान रहता है इसे कैसे हल करना है। डॉक्टर को बीमारियों के इलाज का ज्ञान रहता है, इसका उपचार कैसे करना है। हमें भी ईश्वरीय ज्ञान होना चाहिए ताकि हम सद्विवेक से संपन्न रहें। तो जितना हमारे पास ज्ञान होगा, एक तो हम विघ्नों को पार कर लेंगे ज्ञान के चिंतन के द्वारा, दूसरा किसी भी बात को हम लाइट ले लेंगे। हमें ये ज्ञान रहेगा कि बातें तो आ रही हैं और जा रही हैं, आज कोई विघ्न है कल वो समाप्त हो जाएगा। अपने पीछे की जीवन यात्रा को देखें, अनेक विघ्न आए होंगे और चले गए, ये विघ्न भी चला जाएगा। इस तरह का विवेक भी हमारे पास रहना चाहिए। सिद्धि विनायक हैं वे, सिद्धि दाता हैं, खुद भी सिद्धि स्वरूप हैं और सिद्धि दाता भी हैं। इसके लिए भी हमें अपने को बहुत पवित्र करना होता है। लेकिन मैं आज खास चर्चा करना चाहता हूँ, लोग पूछा करते हैं कि गणेश जी तो एक थे लेकिन अष्ट विनायक क्यों दिखाए हैं। मुंबई में तो बहुत सुंदर मंदिर है, आपने देखा होगा। लोगों के प्रश्न उठते हैं, ये आठ क्यों दिखाए हैं, आठ गणेश तो थे नहीं।

0: ગણપતિ બાપા મોર્યા,
1: મંગલ મૂર્તિ મોર્યા,
0: ગણપતિ બાપા મોર્યા,
1: મંગલ મૂર્તિ મોર્યા,
0: એક દો તીન ચાર,
1: ગણપતિ તેરી જય જયકાર,
0: એક દો તીન ચાર,
1: ગણપતિ તેરી જય જયકાર.
2: ગુણાધિપતિ વિદ્યાપતિ રિદ્ધિ સિદ્ધિ કે નાયક પધાર રહે હૈં. આઈએ બડે ઉમંગ સે ગણેશ જી કા સ્વાગત કરે. गणेशोत्सव के महान पर्व को सभी मिलकर मनाते हैं और अपनी संस्कृति का संवर्धन करते हैं. रेडियो मधुबन 90.4 FM के सभी सुनने वालों को गणेश उत्सव की बहुत बहुत

0: મેં વધારે દઉં કે બાલિકા થોડી જ્યાદા પડે તો ભવિષ્ય રમે વણને કોઈ અડચણ ના આવે ને વાવણને મતલબ કોઈ ભી કોમ કાજ કરવા ચાહે તો વાવણને કોમ કાજ કરે કે ચાહે સર્વિસ કરે ફ્રી યા કોઈ પ્રાઇવેટ જોબ ખોલે ને મતલબ દુકાનો લારે ફ્રી યા મતલબ સિલાઈ નું કોમ કરે ને ભી વણનું પેટ પાલન કરે કે બાદ માં ભવિષ્યમાં કોઈ એસો સંજોગ બને તો હા એ હિસાબથી બાલિકાને મેં થોડો પઢાઈ રે માટે જોર વધારે દે રહ્યા.
1: ચલો દશરથજી બતાવે કે બાલિકા શિક્ષાને અચ્છો મહત્વ દે રહ્યા, પહેલા બચ્ચીઓને સમાજમાં નહીં ભણાવતા પર આજ પ્રયાસ છે ભાઈ બચ્ચીઓને ભણાવે, પર હું એક રમેશજીને એક રિક્વેસ્ટ કરું હું કે આપ યુવા મંડળના જિલ્લાધ્યક્ષ છો તો હર સમાજમાં આજકાલ એક છાત્ર છાત્રા પ્રતિભાવાન સન્માન સમારોહ વે તો આપણે સમાજમાં બી સન્માન સમારોહ જો કાર્યક્રમ હે આપ બી ચાલુ કરો તો અચ્છી બાત હે.
2: અમાર લાસ્ટ યર 3 જુલાઈ ને સિરોઈ મેં બહુ મોટો મહાસંમેલન હુઓ હતો. વણ મેં 4 સંપ્રદાય યુવા પરિષદ તત્વાધાન મેં બહુ હી મોટો સંમેલન હુઓ હતો. વણ મેં શિક્ષા જો અમાર ગ્રહણ કીધી બચ્ચે લોકો વણોન પ્રતિભા મન સન્માન વણોન કીધો હે સન્માનિત કીધા બચ્ચોને, મતલબ ટોટલ 68 છાત્ર છાત્રાઓને મેં લોકો માટે સન્માનિત કીધા હતા. સિરોઈ જિલ્લા મેં જિલ્લા સ્તરીય કાર્યક્રમ મેં 4 સંપ્રદાય વૈષ્ણવ પરિષદ બેનર તલે અને 4 સંપ્રદાય યુવા પરિષદ બે સંયુક્ત સંમેલન ભી હતો.
1: ચલો અચ્છી બાત હે, બહુત અચ્છો પ્રયાસ હે ઓર મારી ભી ઈચ્છા હતી કે આપણા સમાજમાં એક કાર્યક્રમ મેં આપ બતાયે ઓલરેડી ઓ કાર્યક્રમ આપ કર ચુક્યા હો, બહુત અચ્છી બાત હે. આનાથી બચ્ચીઓને ઓર બચ્ચોને ભણવાની મતલબ એક પ્રેરણા મળે, બચ્ચા હોય છે કે હું જ્યાદા ભણું કોશિશ કરું મને ઇનામ મળી લા તો એક અચ્છી એક પહેલ હે સમાજ રી, તો અચ્છી બાત હે. ચલો આપણે તીસરા મહેમાન હૈ જગદીશજી વૈષ્ણવ, ઉન્હોને પૂછું હું કે આપણે સમાજમાં દહેજ પ્રથાને કતરો મહત્વ હૈ.
3: સૌથી પહેલા તો આપને બતાવું કે દહેજ રૂ મોરેટ હૈ કોઈ સિસ્ટમિસ્ટ નહીં હૈ ઓર પ્રતિબંધ હૈ. પણ મેં ઘર ધણી સ્વૈચ્છિક કોઈ દે તો વો દે શકે, બાકી કોઈ પ્રતિબંધ નહીં કે મતલબ આપ કંકુર કન્યા હાજર કરો તો બને તેવી શાદી કરી શકે, તો બાર મોરે સમાજમાં વો સિસ્ટમ નહીં હૈ.
1: ચલો અચ્છો પ્રયાસ હૈ, આપણા સમાજમાં કોઈ અનટાઈપ રો દહેજ લેવારો કોઈ સિસ્ટમ હૈ નહીં ઓર મુ તો કહું આગે ભી કોઈ દહેજ નહીં લે એરો હર સમાજ વાળા હોબલેરિયા હૈ વે ભી એસ કોશિશ રાખે કે દહેજ આપણે નહીં તો લેણો હૈ નહીં દેણો હૈ. આપો કોણ કે બેટીઓ ક્યુ ખાઓ આપો કે બેટીઓને હોડા હોડી માથે દે તો પછી જો ગરીબ વે મા બાપ વો પીસ જાય વસમાં, તો આપણને દહેજ નહીં તો લેણો હૈ નહીં દેણો હૈ. પહેલા કરતા માનના કે ભાઈ ઘર વકરી હોમવર્ક દેતા કે બચ્ચી વા આપણે નવા ઘરે જાય તો આપણા પરિવારને સંભાળે કે એના વાસ્તે મા બાપ હોમવર્ક દેતા ઘર વકરી રહો. આજ વનનો મોટો રૂપ લીધો પૂરો એક લાલચ ઉભો મનકો મેં કે ભાઈ કે મારે ભાઈ કે 3 લાખ ખર્ચ્યા તો હું 10 લાખ ખર્ચું કે ફળોનો પડોશી કે 3 તોળા હોના દઉં હું 10 તોળા હોના દઉં, તો આ એક કોમ્પિટિશન વેન ઉભો રહે કે દેરોણી તો લે તો જેટોણી તો કે વા ઓર નેનકી પન્નોણી કે વન્ને કમાયા તો વટીને વણીને માર માર કરે લડ લડ કરે, તો વન્ને કારણ આજ આપણે સમાજમાં દેશ રે કારણ કઈ સમાજની બેટી આજ વનને બલિ ચડી હૈ, તો આપણે હર સમાજને આજ કોશિશ કરવી જોઈએ દહેજ આપોને નહીં લેણો ઓર નહીં દેણો હૈ આપણો સંદેશ હૈ. હા તો શ્રોતા બંધુઓ આપણે મહેમાન રમેશજી વૈષ્ણવ ઓર જગદીશજી વૈષ્ણવ હૈ જો આપણે સમાજના રીતિ રિવાજ બતાવી રહ્યા હતા, પણ આપો એક છોટો સો બ્રેક લેવો, બ્રેક બાદ ફેર આપો અમારા સમાજના રીતિ રિવાજ જણોલા. આપ સુન રહ્યા હો રેડિયો મધુબન સુનતા રહો મુસ્કરાતા રહો.